0: आपण दोघं अनाथ वाटलो, पण याला नाव मिळणार, आपलं नाव मिळणार.
1: चौराणु 95.6 98.2 तमे सांभळी रह्या छो RM3 रेडियो. दर रोज 10 થી 11 આવો અમારી સાથે.
2: It's always a better choice. Your songs on your radio. My one and only station.
3: RM3 Manoranjan Radio.
1: સવાના 10 વાગી ચૂક્યા છે. નમસ્કાર શ્રોતા, હું છું અમિતા અને તમારા માટે અમે લઈને આવી પહોંચ્યા છીએ ગુજરાતી કાર્યક્રમ આવો અમારી સાથે. ડીડ મનોરંજન પર પ્રસારિત થતો તમે સૌ કોઈ મજામાં હશો એવી જ આશાની સાથે ચાલુ શરૂ કરીએ આજનો ગુજરાતી કાર્યક્રમ અધૂર રંગીન ગીતોની સાથે. અને તમે જ્યાંય ક્યાંયથી જોડા હોય તે બધાના મારા તરફથી પ્રેમ ભર્યા જય શ્રી કૃષ્ણ સ્વીકાર કરો. અને તમે સૌ કોઈ મજામાં હશો એવી જ આશાની સાથે ચાલુ શરૂ કરીએ આજનો ગુજરાતી કાર્યક્રમ અધૂર રંગીન ગીતોની સાથે. આજનો દિવસ છે બુધવાર અને આજની તારીખની વાત કરીએ, આજે છે 26 ઓગસ્ટ અને સ્ટુડિયોની ગલેણમાં 10 વાગીને 1 મિનિટ થઈ ગઈ છે. ને ભાઈ, અમે ગુજરાતી ગીતોને લઈને આવી ગયા છીએ ને ગુજરાતી ગીતોમાં ગુજરાતી કાર્યક્રમમાં. ભાઈ, તમારો ને અમારો સાથે એમ જ બની રહેશે અત્યારથી સુધી લઈને 10:45 સુધી. તો ભાઈ, કાર્યક્રમમાં આગળ વધવા પહેલાં આપણે એક સુંદર મજાનો એક સુવિચાર લઈ લઈએ. એટલે કહેવાય ને કે ભાઈ, ગમે તેવા ખરાબ દિવસો જાય, હંમેશા એક વાત યાદ રાખજો કે જે થાય એ સારા માટે જ થાય છે, અને જ્યારે કંઈ ના સમજાય ત્યારે બધું ઈશ્વર પર છોડી દેવું જોઈએ. કહેવાય ને કે ભાઈ, જ્યારે ડાળીએ સૂતેલા પક્ષીએ પડવા નથી દેતા એ આપણને પણ સંભાળી લે છે. એટલે કહેવાય ને, આપણે સુંદર મજાનો એક એક્ઝામ્પલ લઈ લઈએ તો, જે ડાળી પર જે પક્ષી જે રાત્રિ જે સૂતેલા હોય છે ને એને ડાળી પડવા નથી દેતી ને આપણે પણ સંભાળી લે છે ને. તો ચાલો એની સાથે આપણે ગુજરાતી કાર્યક્રમમાં એક સુંદર મજાનું આગલું ગીત લઈ લઈએ, ભજન લઈ લઈએ ઈશ્વરના ચરણોમાં. ભજન તમારા માટે.

વિહાવો મારી સાથે ગુજરાતી કાર્યક્રમ ચાલી રહ્યો છે રેડિયો મનોરંજન પર અને સ્ટુડિયોની ગલિયાણમાં 10:16 થઈ ગઈ છે. તો આપણે વાત કરીએ રસ્તાની. જ્યારે આપણે ખોટી દિશામાં વધી રહેલી ભીડનો હિસ્સો બનવા કરતાં ભાઈ આપણે જ્યારે સાચી દિશામાં એકલા ચાલવું વધારે સારું કહેવાય છે. ભાઈ ખોટી દિશામાં વધી ગયેલી ભીડમાં ચાલવા કરતાં આપણે જ્યારે સાચી દિશામાં એકલા ઉભા રહીએ એ વધારે સારું કહેવાય છે. તો ચાલો એની સાથે ગુજરાતી ગીતોની મજા મળતા સુંદર મજાના આગલું ગીત લઈ લઈએ ગુજરાતી કમ્પાઇલેશનમાંથી લેવામાં આવેલું તૃપ્તિ ગઢવીના અવાજમાં.

ભાઈ ગુજરાતી કાર્યક્રમ ચાલી રહ્યો છે ને આજે અમે ગુજરાતી ગીતોને લઈને આવી ગયા છીએ ને સુંદર મજાના નવા ગીતોનું કલેક્શન લઈને આવ્યા છીએ 2026ના ગુજરાતી કમ્પાઇલેશનના ગીતો લઈને આવ્યા છીએ તો ચાલો આગલું ગુજરાતી ગીતોની મજા મળતા સુંદર મજાના આગલું ગીત લઈ લઈએ સોની નિગમના અવાજમાં લેવામાં આવેલું સોનુ નિગમ હિન્દી નહીં પણ ગુજરાતી ગીતો પણ ગાય છે તો સુંદર મજાના આગલું ગીત 2026નું તમારા માટે

0: You're listening to RM3 Radio Manoranjan.
1: સ્ટુડિયો નીકળવા 10:29 થઈ ગઈ છે ને ગુજરાતી કાર્યક્રમ ચાલી રહ્યો છે. આવો અમારી સાથે શ્રોતાઓ કહેવાય છે ને કે લાઈફની દોડમાં, જિંદગીની દોડમાં એકાદ વળાંક એવો અમુક જરૂરથી આવી જાય છે કે જ્યાં સત્ય અને સમજણ બંને માણસ પાસે હોવા છતાં પણ એ નિર્ણય નથી લઈ શકતો. એટલે એક લાઈફમાં ના, જિંદગીની દોડમાં કોઈક વાર આપણે કહીને એવો વળાંક અચાનકથી આવી જાય છે ને કે ભાઈ માણસને સત્ય અને સમજણ બંને ખબર હોવા છતાં પણ એ નિર્ણય નથી લઈ શકતો. તો ચાલો ગુજરાતી ગીતોની મજા મળતા આપણે પણ ગુજરાતી કાર્યક્રમમાં આગળ વધીને સુંદર મજાના આગલું ગીત લઈ લઈએ. ભાઈ હવન કરાવો સિદ્ધાર્થ ભાવસાના અવાજમાં લેવામાં આવેલું.

You're listening to RM3 Radio Manoranjan. ગુજરાતી કાર્યક્રમ ચાલી રહ્યો છે અને સ્ટુડિયોની ગળામાં 10:37 થઈ ગઈ છે. જ્યારે આપણે નિંદર એટલે કે ઊંઘની જ્યારે વાત કરીએ, નિંદર બહુ જ અઘરી વસ્તુ છે ને ભાઈબંધ. જો આવે તો બહુ બધું ભૂલાવી દે છે,

ને નો જો ના આવે ને તો ભાઈ બધું ભૂલેલું આપણને યાદ કરાવી દે છે. એટલે રાત્રે જ્યારે આપણે સોઈએ છીએ ને ત્યારે નિંદર જો ના આવે ને તો ભાઈ જે બધી ભૂલેલી વસ્તુ છે આપણને ઓટોમેટિકલી યાદ આવવાનું સ્ટાર્ટ થઈ જાય છે. પણ જ્યારે આપણે નિંદરમાં ચાલ્યા જઈએ છીએ, સારી રીતે સૂઈ જઈએ છીએ, તો બધી વાતો આપણે ભૂલી જઈએ છીએ. તો ચાલો સુંદર મજાનું આગલું ગીત લઈ લઈએ, ભરત પર્ફોમન્સમાંથી લેવામાં આવેલું તમારા માટે.

બસ એની સાથે આપણે ગુજરાતી કાર્યક્રમના સમાપ્તિ સુધી આપણે આવી પહોંચ્યા છીએ. તમે સૌ કોઈ પ્રેમથી સાથ આપ્યો તે માટે તમારો ઘણો ઘણો ધન્યવાદ. અને ફરીથી મળીશું બપોરના 2:45 નાના પછીનો કાર્યક્રમ છે ભક્તિ મેં શક્તિ ઉષા લઈને આવી રહી છે. આ લાસ્ટ ગીત છોડીને જાઉં છું તમારા માટે ગુજરાતી ગીત સોની નિગમના અવાજમાં લેવામાં આવેલું. એની સાથે મિતાને આપો અનુમતિ. નમસ્કાર, શુભ દિવસ.

બધું સેટ છે ને યાર. સિગરેટ મૂકી, દારૂ મૂક્યો, આળસ મૂકી, થયા દુખી, નામ કર્યું, કામ કર્યું, કાજ કર્યું, બસ ખાધું પીધું ને રાજ કર્યું.